0: 하셔야 내부세 종미다.
1: 수태야 사리 천이세 사트 버지다가. Station Kips FM 98.3 MHz.
2: 게히 나울루
3: 로작
2: 아니 어쩜 말하네 터치하루. Kips 98.3 FM 마 카리크람 라디오 마 로작 라디오 마 로작.
3: हरेक सोमबार बिहान 7 बजेदेखि 8 बजेसम्म र बुधबार बेलुकी 8 देखि 9 बजेसम्म सुन्न नभुल्नु होला मात्र किप्स 98.3 FM मा।